0: dāqbī yōr dā. Kī dī tāndī nāma nī bā dē yōrī. Kī sī kī dāqbī tsū līngā lī sū nā, kī bā dē yōr dā, kō chū ngē.
1: Kī dāqbī, kī dī bī xā. Tāndī kī nā sā bā lī wrī. Amlā, tō jī sī kī rāng gā bī mā nā dā yōng dū gā, amlā tō jī sī.
0: Kī dāqbī bī mē rāng gā kīn chā sā kū yī. Tā jōng zā tī xī.
1: Amla, jima nengen da, kinyamdo khalasi, kinyamdo sugu zhi. Tondo zemsiga zhugi. Bala ge, kikya konga zhugsungi.
0: Che zang randa bala ge che cabri zhiba? Yungma zhi, jiongze tishi.
1: Amla, nye li fei fan da, jiang sun yuan gen dangje, kinyamdo zemsin zhug zhiba.
0: Xi wang, ame rang dambi chi lakbu. Gua ta, bong ta sa. Yao jia dui xi. Ame sen bi gi bu du sam jie, shang ge zhe wa zha man zhi dung gu yo zhi, zhi bei. Gyo xi, jiong zhe ti xi. Ya.
1: Ame la, da wo na, nga jiong zhe ti cha su nu kun ni ge dang jie, zhe m zhe nu yung gu bai.
0: Le jiong zhe ti da.
2: Fan fan lo ge bi, pa qi mi yin na, xi wang lu goi mu yin wei seng bi. Zhi zhi.
3: 前答应的阿姆罗既然写最重要卡的一能阿姆罗结果明度阿姆谢大诺下阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结果明度阿姆罗结
2: 아, 지 마 쇼다 쇼다 제. 디자비 있는 거 밀 근데 스테 오래.
3: 땡겨야 돼 라고 생각돼. 장게 너무 능 시체. 라고 참 먹어. 세세 등도. 드림일 때니 배.
2: 지도 가도.
3: 같이 님 봐. 가사미 님도 개가다 제 기부제 대송.
2: 다라 왜 계속 망라.
3: 네 장 승부지다.
2: 승부군에 지고 있는 사람 날 때만 됐지. 칠리 윤법 사가시는 여우 가서 여 말해.
3: 가다음 당군 걸 마시다. 닝답을 하셔야 매매.
2: 잘 닝답 쉬에. 딜레 밀리 시아가 치는 직전은 보고 나빠 주 들어요. 잘 시아제 팬 가르 도래.
3: 자자라다 과제니 봐. 과주니 봐. 냉겨다. 你有没啥事？

kena gongko la sokpa tinte kansa na nzeku chimbo tongto tsodo ane kansa na mangso mangbo ke ane nyamto tang xie tab o tinte xie ake loo ke namcha di kansa na nganzo tine kongtang la ne cheche ane uzang chazang la yor cheche peke ke potang la tine maa cheche nganzo ke enda di meto konga ke maa ta gongbo ke sanzam ke bala gongbo bala pardo ane kansa na nganzo xie jinte sami yor tinte chiri tīnāng shīngi kāsana āyādā kāsana shēwāng lā sōkwa tīnāng shīngi kāsana jirōngi kāsana ngā zhū tōngjā sēsi tōwa tīyā ngō rā chīnā kāsana tā kōrā nāmbrā rāng chīnā shējīng kā khōngsū tōna tīgir rīla ngā zhū nāngā zhū khōng lō yōbī kāsana yamchā khōng lō yōbī kāsana shēwāng sēyā tāka shējīng khōng lō chīnā tīgir tōwa tīnāng shīngi ngā zhū kāsana sājī kā kāsana sō yāng lūgā tīnā chōrā bā tā tīnāng lā chā shāna kāsana tī rīla shijin da chabu yore, kui kansana chubche inari, tsig inari ina yang kansana lungpa sosu yu ki kansana meshi tsangma shijin re de ina lungpa sosu yu kansana cheju de ba tinte zire che zang kansana namra mabu charu tina shingi kansana nga zoyan da chola sokpa, riba reba la sokpa, riba tina kansana chojin la sokpa tina kansana chogu dung la sokpa ta luga nga namra mabu yu ba la kansana mangshi rang yagu yu ba tina shingi kansana nga zoyan kansana leshe di 가서는 양 가서는 남자 하장 마보요. 다 가서 가서는 루가 그리. 뒤네 레시 그리. 뒤네 가서는 남주에 가서는 제시에 다 이와 집에 가서는 망시 그리 지네 가서는 동부 숨도 제도 그리. 다 뒤네 가서는 가서 레시 뒤에 가서는 다 하장 불송사 버려. 내가 가서 제비는 다 가서 남주에 가서 딘데스 주네 되기도 표 미리 뒤 가서는 니냐와 표비 가서 내가 가르쳐야 하는 시에 도스네 되기도. 가서 통제 제비나 가르쳐야 가서는 나르르 가서는 시나르르 이어봐. 에 타나 가서는 카시르 가서는 시나 딜레 사고 이어봐. 딘데지리 다 남장다 가장 가장 망부시 버리. 다 뒤나는 가서는 망시에게 가서는 체조 가래서는 망시에게 당부 걸어 가서는 망시에 쓰니 가서는 시 통통이 봐. 즉 딜레. 거기에 가서는 주제 가서는 전부 요 말해. 맞지 시에서 무시 이죠. 즉 뒤 체조지 그래. 다 뒤에 가서는 체조 즉 가서는 즉 가장 불순 사고 이어봐. 다 디나나 지금 망도 매버 지단 요마르 제단 가서나 디나로데 가서나 나저 가서나 미기 가서나 에 근저글 없어 디니 가서나 간저 그 넘리기 시자 디나 시 가서나 초외기 시자 지단 차단 가서나 나저 가서나 망신 하나 된 두고 된대지 디니 가서나 망신 생대 가서나 하장 님부 요봐 당부대 땅 당대 하장 님부 요봐 지단 나저 가서나 망신이 가서나 이양 나로라 왔다 진 님부 미도 디 다시 독서 속고 해서 했는데 제 두고 말해 ti mangshi siya koraka mimangi kansana lo tongdra mangbuta chidra mangbuna la ane kansana susu ke sowe choydo kansana tuyenshing sowe choydo kansana rimshing kansana ane ko pe gyur tang ane kansana cheya cheya cheya cheya chinche ane dinte cha zang kansana ti mangshi siya sangma nyambu yor dine kansana mangshi kansana kye ju ji kare yasana nge debushi yor kun nyambu rubal nyambu yor da tama kashi tangdra lam san shenru yajor ta di kansana mangshi kye ju re dīmēnā kāsana ngāzu yīnā kāsana yīngī rī tī jīk jīk tēpru jīr tī jīk tī tī xie chūma rā tī kāsana māngchū yīlā kāsana tī kion gyō gu yō mā rā chēsā ngāzu yīnā tānta kāsana māngshī kāsana tāngā tēpia mē yō mā rā kāsana māngshī tāng wēnā kāsana pāchī ngāzu nyēnzē kāshī tāng wēnā pāchī tsak mā rā tā tīnī kāsana tsik nī kāni tēshī shūpa rā māngshī kī tsik hācāng tsā tāmbūtā kāsana hācāng kī tā bīgā jī yāgu yō bā tīnī kāsana nāngdiyōng pūsūng sōgu yō bā tīndā jirī bē chāsana ngāzu tīndā jirī bā tā tīnā na bē chāsana sīpa chākvī lū sīyā sīrū nā jīmā rā tāngbū kāsana sīpa dī kāsana lūngi kām tīnī kāsana līnshī kī kām tīnī kāsana ngāzu kī kāsana kāmsī kī kām ān tīlā kāsana shīngnā rā sōpa māngbī kīyā bā tīndā tīlā tīyā jī kāsana ngāzu kī kāsana mīrī kā sōpa kāsana sīmchēn sū chūng bā tōntō sāma kāsana ngāzu māngshīn cīk nā mā tuyōng gūrī tā tōntō ngāzu kāsana yīgzā jī nā rā ngō bā yī nā ngāzu ngō yā yō mā rā rī dī kāsana māngshīn nā rā ngō tā ngā bā dīndā jī nā kāsana o tsāmsā rā ngāzu sāma rā pio mīrī dī kāsana tēsā ngā bā dīndā jī kī kāsana nāng tuyōng tā yā nā kāsana pūchū rō tā ngā tā jīk tīng kām kī pūchū rō tā ngā tā kā kū yō nā rā dīndā kāsana sīmsā yō rā 하장 나오던데 다 뒤 가서 가서는 단지 망신 나올라 다 이야기 가잖아. 이 세바 책도 동서 있는 가서는 딱딱 가서 팀상기 가서는 친리기 가서는 다 이 세바 책도 저러 딱딱 걸어 뒤에도 재산 가서는 가서 가서는 가부 시부지를 납투해야 돼. 가서는 그 정리의 하장 가부 임비에게 가서는 능조 뒤 뒤에 좀 말아 봐. 다 배시하시는 가서 가서는 뒤 가서 나와 지라 여러분 내가